විතකමපුන කබරකා බේරුමග හුළුවී පම් ස්ටේෂන් උනිම පෙම්බොඩුවනි එහෙම්බෙ මිසරු හේක දෙශොන්ගේ ખબર એવી છે બવે માફુશી બેર કે સફારી ફરાંગ ઉરી ફુંડ ફુંડ મિસરો હે ગદેશન કે ખબર એવી સ્વા કોલ વે મીમી કે એકાવિસ કટે રુકે કુરી કે ખબર રાજે કે ઓનલાઈન ઉસ્તે હો કે સુરખી તક હરુ મે પલાલે હની કાવિસ તુર લાવે એક ફહ

એ સ્વર્ગે થવગા આબાદત ધેમીથી બેને બી ગતું કે એ અબ્બાહુગે હક વાદ ફળે એખલાંગે આઝીઝ વંત હકીમ વંત રસકલાંગે.

0: સેન્ટરગા મી નાશીસ કે વાઇફ સાણી બેરવેગન દેવણ રનર અપ હોય ફમી વણિયામાં મી વર બોડે શહો ફેનો સોશિયલ મીડિયા ગામ મી કેમ્પેન કંતતે કામી હોરિયા કમક હમ હીતર કમ ફોર કોદેમુ દિયતા એવસરક નાશીસ કે વિષ્ણુ કે ભોરી બમા આ મિયન્ના રેબોતે મિહાર યુલાન કો ફ્યોતી બેસ્ટ રેડિયો પ્રેઝન્ટર સીઝન 8 તિમણ વેજે બેવરી વેલ કે ખાલ વિષ્ણુ મે એબાંતે એવસરક
1: આદી એક ખાલ વિષ્ણુ
0: મે કીવે મેરો મી મી કે કુરિન એંહાર વંદે મડકોલ દી તમી હુંગે હીતેર કમે નુ વર લોણ મડુ વેદાણે મી ફારુ ને વર કુળી વેદાણે નમ
1: દેન વિસ્નાર નગળતી કમાય કમ કો આદી કાલે વિસ્નાર
0: મે મશા ઉમ્મીદ કુરન સાણી કે હીતેર કન લી બેણ કમ મે કમ એંગે મી લવાડુ હા ઓળંત
1: લવાડુ
0: હા આડુ હા લવાડુ હા ઓળેન ન્યા મિહાર દેન ઇંગા મી નાશી જંગ એમ કમ દા ફન્નાણ ગવા હગા દકા કોંગા લવત કે બોડા આડુ હાણી
1: લવ અસલો એ મિસાલ કે દાતુરમતી કે વેજમ કમસર કા બીટ લવ દેન એ હાલત ગુળે કહલ કો તક લવાડો એ
0: મે મે અને હે બોણા કમ વાણો બાણો હે વેજ ફોનિકા તક કે તિમિતા હોટ્ટા એ કહલ કો તક દની રો લંબે નો વેજ રોમ વી હે કહલ કો તક દની એમે એ એ ગોતંગ હમ વરસ સલામ કોલા બરાબર બરાબર એમ નાશી સિંગા મિગડી કે કોચિંગ હુસાસ મણે કોંક લવેન આડો હાલમ બેણો મણે
1: મિગડી ગ રંગળ વાણે કાકુતઈ હિન્દી લવ કેમ તરીંગે
0: અંગે લવ કેમ
1: તો પતા જિંદગી ગે લો કોન વેતે મી બજરંગી ભાઈ જાન ગે
0: આ આ અંગે લવ કેમ તરીંગે જુબિન
1: જુબિન જુબિન નોટ યર
0: આ જુબિન ગે એ લવ તો